પગજી ને મું પરલે પાસે કીધા તેઓ મહાત્મા બેઠે બેઠે અલોભ હો ગયા. પગજી કહેતે ને ઉધર તો કુછ ભી નહીં, જબ સામને દેખ્યા તેઓ મહાત્મા અલોભ હો ચુકે. હુણ મન વૈરાગ નાલ ભર્યા હૈ, ઓય મના ઓ આપ તેરી ચુકી વિચ આયા પર તું પહેચાણ ના સકે. મન વૈરાગ નાલ ભર્યા ते भगत रविदास जी फिर ये शब्द